0: થઈ કેટલીક લંબી કરો પણ આપને પૂછું
1: પૂછો પૂછો
0: કે જ્યાં માન લો થાર કોઈ દાળ બનાવી હે કોઈ ઠંડાઈ પીણી હે તો તે ઘરે કઈ બાવડી ચીજ ને કઈ લેવાના ચાહો
1: રામસુરભાઈ ઘરે તો આપા પુદીનો હે ધનિયો હે એ આપા બાવડા
0: રાખા
1: લીંબુ હે
0: તો અબ અર્જ રહી કે બાજા માથે એક હરિયો પુદીનો ગીથડો બજા
1: બિલકુલ સા તો આજ હરિયો પુદીનો ગીત સુણા આપા ગાવેદા નિર્મલા પારીખ
2: ઓ ઝુક ઓ લુણ